0: 다시 바로
1: 바로
0: 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로
2: 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로 바로
3: महापद्म नंद के बाद मगध का राजा बना धननंद। बड़ी सेना, अपार धन संपत्ति थी उसके पास, मगर था वो बहुत ही घमंडी। धननंद ने एक बहुत बड़ी भूल कर दी जो उसके पतन का कारण बनी। उसने तक्षशिला के प्रसिद्ध आचार्य कौटिल्य का भरे दरबार में अपमान कर दिया। अपमानित कौटिल्य ने प्रतिज्ञा की